0: તે આસારો ભઈ તે હવા હાલાત બલમ સુધી આ પુજર પૂરી માલુમાત તર ના સકળઈ હમદા ઓસ દ્વિશ દ્વિશ તે ઝંગો વહી પયા ડોલરે દ્વિશ દ્વિશ ખદમાત યવાઝે અફઘાન બિસિમ સિમ કાર્ટુનો કે શ્ટુન લરી લગખ 15 અફઘાને પયા દકીકા કે
1: برای شنیدن فکاهیات جالب از کمدین های مشهور و ارسال فکاهیات خنددار خودتان به 2222 به تماس شده و کلید 6 را فشار دهید. خدمات 2222 برای فعلا تنها از شبکه مخابراتی افغان بیسیم قابل تطبیق می باشد.
2: سلام سلام، صبح بخیر افغانستان.